0: 1000 માં તે છો વર્ષ ભરી રિચાર્જ કરનું હો તો ઇન્સ્ટન્ટ લકી ડ્રો મારફત એક મહિના થી એક વર્ષ સુધી ફ્રી માં રહેવાનો અવસર પ્રાપ્ત કરનું હો
1: દેશો ખુશી કો કનેક્શન